0: 된 유르듯이 두베는 곧 존재해야 돼 휴치해두가 딘저시리샤 다 공기 내다한테 좀 정성을 있는 아니야 엠진군이 신내래 등뒤소리가 차기가지 당제 딱지지야 되게 심부르시 아니 냉우지야 간에 편도 휴치해부두가 다 디카레스 좀나 차기가지 당제디 주고 동배 간다 지당 숨다 차고니 죽다 차지 인유 중나 아니 그 근데게 내시 딘저시 최시 딘저시리샤
1: 네
0: 칼라세지 슈즈니 지라 다시 듣잖아 아니 듄게도 아니 그 군대 그 체시시리 계속 되네 야 토르심은 이나니 맹가진제 민주체 균음된 민주 진리시 거야 되게 심부르도
1: 레슬레셈 지라 투잖아 대기나게 도수 듣잖아 저 투규 로지제리아 루보 딱세 차데 오늘 개침시라지 동안 대기란 메시 투규다 진간나로 창가데 딱세 지금 맵이네레 그런 계시 로지제 대기란 게 루보 딱세 지진는 거 유비는 양기란 게 창가기 균도데알이나 춘지 나야다 당나서 켄도 투야리아 편도니 제시메 저 승길 레슬레셈 지라 다 투균도 루메기 최시엔 바다 타가는 시 권케나가 쉼는 신체다 세랑함 신다 카고미야 소기 능추 퇴미나 양케나게 쇼데 단제 창아기 당체리아 당제 남기나 진이 서구 네드 포유 민킨토리 잡지
0: 아니 아주 디르샤 냉우시야티 디지야 그 레라 조도가 내다 딘지윤 안 남산 딱지 시도다 봐 로데유 소시도
1: 네슬레세 기란다는 수 딘제 퇴매시고 응아스네 기라면가 나닥제가 태우르 송고지발 레세 응아스네 딱제 남빈다 네시디 문진 남베 젤기야 면주 남베 걸리네레 야난 주 창아 자야 이네리 디민기 면주 나야리야 벤도 니제 시오지발
0: 네시고 다 간다 난존 마쇼브체 네바사토 텔 면주 치토베나니 타게 단제 데 마자야 데네 디 레라도가 그정 부시면이
1: I'm going to go to the house.
0: Tā tīla xā xā sū nā tīndi rīs rī xā, tā nā tā tīrāng tsū tī sūng tāng dhī bā yīn tsāng, yīn tū sō kā wā tīndi rī xī rī bā. Ān tī tī kāng lā, nā tā tī yū rīng bū xīn jī, tā yīn lā kī xā bā tā rī bā lā, lā nī kī nē xū jī, ān tī kāng lā tsā wā tā, ān tī tīndi rī xā yīn lā kī zū jī tā tū tsā wā tā, jī bā tīndi yung kū tū wā nī
1: bā.
0: Ān tī kīn jī jī chak tsā kā, chak tsā nī bā tī nyam xīn tū sōng jī, ān tī chā tī tā tā yung mā tū bā sō jī, kīn jī chūng jī, ān tī pāk pā lā mā sō yī tā, yī lā rīng bā tā kūm bā sō tā, kiāng kūm kā wā tīndi rī bā. Tā nā nā tsā jī bū tū tū tsā bā, yī lā kā mā tīndi chūng jī, ān nā tsā yī lā kī tā tsik xī nā tsā sō kū mā rī tīndi māng bū yōng tī bā tīndi chī rī xā.
1: Tā
0: tī tīndrī sī rī xā, jīngi sā gu nē tī pāng nē tā tā, jīngi sā gu nā tsā rāng tā nā jī tū tū rīmbu chīmbā rā bā. Hāni tīndrī chīn jī pāk bē ngā jī dāng zī tī tū rī chīmbā rā bā. Hāni pāk bē bū kā gā nē lōng chī bē kī tā nye bā sūm tē lā tū dhru mā tū bā. Hāni pāk bē tīng tū pē sē chūk sūm tā pē wā tāng chī bā sūm. Chukpa, seba, su, di dhiga, nye me chung zang. An neta le thangpo ta pakpe ka la yin zang. Sachu la ya di neta thangpo tin dhiga ngon yung kudu.
1: Lese, lese. Jingi sugu ne po ca be jil, kira nipar tu ta changa ta jay na me jil. Changa di ma jaha di kecham shira di shwa.
0: Bisha, di ma jaha kandub shia ta, di chunzi shia, di sho la. Ani kema ta shimba songyab shia ta, zo kecham shura shia.
1: Lese, lese. Di ming kita la nye ne mangu po si zang, kira ta nga zam ne ta jay ta, nga zam ne changa di ma chunzi na ya di kecham shira di shwa. Lese lese, jingi sagu nebar da gyundung ki pangne kara xionan.
0: Da gyundung pangne, da maji pangne la xaxa suna pangne la yawa mangbo yore dili. Da jingi sagu gine genji pangne xiongya di da pecha xina chuse pangne da. Ani bakpe cepa, sintor siya da mewe siya, bakpe